અમારી આજની હાંસીની સભામાં આપ સાંભળી રહ્યા છો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 માટે હું આપને હાથે આપની બુનંજલિ પારાશરને આજે વાર સોમવારની તારીખ 7 સપ્ટેમ્બર 2026 નો દાડો હે માઇન મનો મેં દેખી રહ્યો હું કે આપણી સ્ટુડિયોની ઘડીમાં હાંસીના પાંચ વાગી ગઈ હે હવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ કશિશ પારેશરની હાથે એની કડી મેં બીજા કાર્યક્રમની શરૂઆત થાય જેને કહે બાળકનું બાળપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન આ કાર્યક્રમ આપ સાંભળી શકો ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશરની હું આપની બોન અંજલિ પારેશરની હાથે એની સ્કડીમાં આપણે આગળ બઢંગા આપણે કિસાન ભાઈ બહેનો થકી જોયું કાર્યક્રમ ખેતીવાડી આ કાર્યક્રમમાં સાંભળી શકો ઠીક 6 વાગીને 30 મિનિટ માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની હું આપની બોન અંજલિ પારેશરની હાથે એની સ્કડીમાં આપણે આગળ બઢંગા આપણે અધિકાર કાનૂન નિયમ થકી જોયું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ આ કાર્યક્રમમાં સાંભળી શકો ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની હું આપની બોન અંજલિ પારેશરની હાથે બીજા કાર્યક્રમની શરૂઆત થાય ઠીક 7 વાગીને 30 મિનિટ માટે કાર્યક્રમ અમારા સ્વાસ્થ્ય આ કાર્યક્રમ લઈને આવીને પ્રસ્તુત કરતા કશિશ પારેશર હું મનીષા પટેલ અને સાથે ભાઈ બનુ ઠીક 8 વાગે આપ હમરોગા કાર્યક્રમ સપનો કી ઉડાન આ કાર્યક્રમ લઈને આવીંગા અમારે રેડિયો સાથે ભાઈ બનુ એને બાદ ઠીક 8 વાગીને 30 મિનિટ માટે આપ હમરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત જેમાં આપ હમરોગા ફિલ્મી ગીતોને નવો નજરનો ગીતો ઠીક 8 વાગે થકી 9 વાગે સુધી આપ હમરોગા કાર્યક્રમ શાને કસર તો આ તો હતી આપણે હાંસીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના

0: એને નરસે હે ને સબ અમે વે ખૂબ જઈ જઈને પંચાયત અમે ભાષણ આલ્યા કે પેલું ફેંકો ને કઈ તાજુ હોય પછી દૂધ તરત પાવું જોઈએ. મને કે હવે બાઈ ને નહીં, અરે કે ઉતરતું નથી, હું પણ એમ કરે ગાંડા જેવી વાતે, અરે નથી ઉતરતું તો અમે સાતી મેં લગાડો સોરા ને, એ આપણે સુવાડો સોરા ને, નહીં થકી દૂધ ઉતરે કા જલ્દી, નથી ઉતરતું એમ કરીને નહીં પીવાડો એ નહીં, ફિર ભી નહીં ઉતરે તો એની દવા હે ને એ ખરાબ ભી તર માનું દૂધ કોલેસ્ટ્રમ પાવું તરત પાવું અડધા ઘંટા મેં બે ઘંટા ને મહી મહી સોરા ને મુડા મેં થાન આલી દેવું જોવે થોડું થોડું ભી ઉતરેગા ને બરોબર પાવું ને નહીં ઉતરતું તો દવા કરાવો અને પછી એને બાદ 100 મહિના સુધી માનું દૂધ પાવું બીજું કઈ નહીં હાલવું હોય પેલું પેલું કઈ કઈક હાલે કે આપડે કાળો બનાવીને બીજું ને હરતે પાએ પેલા રૂઈ થકી ને કે પાવ નહી તો પેલા મેં અસ્પતાલ નો પેલો ગદ્દો હોય ને એના મેં ગંદી ગંદી રૂઈ હોગે આ રે ઇન થકી દૂધ ઇન થકી જ પાય કપ મેં દૂધ લીધું ગાય નું ઉતર્યું નથી તે ને એ રૂઈ ડબોરી એના મેં નેસવી ને પાઈ દે ઇન થકી નકે પાવ પેલા ડ્રોપર થકી બી નકે પાવ કટોરી સમજ થકી પાવ અગર એકાદ દાડા થાન મૂળા માં હલવા બાદ કમ દૂધ આવી રહ્યું હોય તે એમ પાવાનું.
1: જેમ કે સર આપે બતાડ્યું કે આપણે કઈ ગલતી એવી કરી દસ આપણા નિર્ણય કરવી શું આ સર હું જાણવું ચાહી રહી હું કે હેતી આ સબ ચીજે આપણે હર ટાઈમ આપણા ભાઈ બહેનો ને બતાડીશ કર આ ઘર પરિવાર ને જે પતિ રહે જે સોરો નું પિતા રહે એની હું જિમ્મેદારી બને.
0: અરે એની જિમ્મેદારી હે તો સોરાન બાપ અડધું જિમ્મેદારી માએ તો સોરું પેટ મે રાખ્યું ને પેદા કરી દીધું હવે તો મા ની જિમ્મેદારી તો કમ ને ઘરવાળા ની વધારે. સોરા ને બરોબર સફાઈ થકી રાખો 2 કિલો તો કમ વજન ડાક્ટર ને જઈને બતાડો 2 કિલો સુધી તો કમરો ગરમ રહીને આઈ નું એને સોરા ને વાસ્તે ક્ષેત્ર બરોબર લઈ આવો કમ વજન વાળા ક્ષેત્રા ને પોગ મેં મોજા જુએ માથા મેં ટોપી જુએ એને અસલ ઓળાવીને રાખો ને એની આઈ બરોબર ખાય. હવે એ કમજોર રહે ને આપડે બાઈએ હું હોય કે ઘર મેં સબને તો ખાવાને મનવાર કરીને ખુદ ખાવા મેં કમજોર રહે પસાડી રહે મેણન તો આદત જ એવી પાડી રાખીએ સાબને ખવાડી દો ને પછી જે બચે એ ખાઈ લો. જાબાવારી બાઈ ને એમની જાબાવારી બાઈ ને પેલે ખવાડો એને જે ભાવે એ ઘર મેં ખીર બનાવી હોય તો એને પેલે ખવાડો લાડુ બનાવ્યા હોય તો એને પેલે ખવાડો પેટ ભરીને ખવાડો ને પછી જે રે એ થોડું થોડું ખાવ તો બાઈ કે ખુરાક કા બાઈ કે આરામ કા બાઈ કે પ્રસન્નતા કા ધ્યાન એને બાપ નું ભી રાખવું જોઈએ. બજાર થી કઈ લાભો તો હવે ભાઈ લઈ આવંગા આજે જાઉં ને આજે પછી પાણી આવી ગયું તો કાલે લાવંગા ને એમ નહી બચ્ચે ઓર માં કે લીએ જો ચાહીએ તુરંત લાને કા કઈ તકલીફ હો તો તરત દવાખાના માં બતાડીને દવાઈ ભી તરત લાવવાની
1: નહી
0: તો આઈ બીમાર હો તો પછી એ બીમારી સોરાન લાગી જાય આઈ બીમાર હો તો પછી દૂધ કમ ઉતરે સોરું કમજોર હો તો તકલીફ
1: એટલે
0: બાપ નું તો ખૂબ કામ હે ને ખાલી બાપ નું જ નથી દાદા દાદી ઘર મેં હારાજી હાઉસી ને બીજા એના નો ભી કામ હે.
1: હવે તો જેમ કે આપે બતાડ્યું કે ઘર પરિવાર ને વોર ની હું જિમ્મેદારી રહે જેમ કે આપે ઘણી અસલ વાતે બતાડી હે કે 1000 દાડા હું કહેવાય હે હરતે બુના ને ધ્યાન રાખવી જોઈએ કઈ કઈ ચીજે આપણે નથી કરવી તો અંત મેં આપણે જે ભાઈ બોના કાર્યક્રમ સાંભળી રહે એને આ હેતી વાતો નું હું એક સાર હે જે આપ આપણા ભાઈ બોનો ને સંદેશ ને માધ્યમ થકી કહેવું ચાહો કા
0: હું સંદેશ આપણે તો સબ વાત કરી કે ભાઈ ભગવાન ને આશીર્વાદ થકી બચ્ચો મળે તો બચ્ચો પેટ મેં રહે ઇન દાડા થકી ધ્યાન રાખો ને અમારે તો આના ગાયત્રી પરિવાર મેં એક કરે આવો ગણેશ સંસ્કારવાન પીઢી તો બચ્ચું પેટ મેં નહીં આવે ત્યાર થકી કરે કે આ ખાવું આ વિશાર કરવું વિશાર એવું કરવું કે આ દુનિયા આવી અને પેલે પેલા નું ઝેપ કાઢી દીધું ને પેલે બાઈએ તો એના આદમી ને આમ મારી દીધી એવી ગંદી વાતે નહી સોચવી ભગવાન રામ નું સોચવું કેવા સબ ભાઈ મળીને રહેતા હતા રામ હવે અને રામ સીતા નું કેવું પ્રેમ હતું દેખો એને આપણે અચ્છી અચ્છી વાતે પેલા શિવાજી બન્યા ને શિવાજી હરતે બન્યા ગણની માં જીજાબાઈ જાર થકી પેટ મેં હતું તો કરે આ ગળે સંસ્કારવાન પીઢી મેં હું કરી માં પેટ માતે હાથ ફેરવીએ બાપ ભી પેટ માતે હાથ ફેરે બાપ ને અસલ ભજન ભુણાવે બઢિયા આપણે અસલ ભજન હુણે શાંતિ વાળી લડાઈ ઝઘડા ની પેલા પેલા ની શક્તિ મારી પિક્ચર આવે કે પેલી સાસ બહુ ની વાતે આવે કે પેલો ષડયંત્ર કરે ગંદી વાતે નહી દેખવી ગંદી ટીવી નહી દેખવી ગંદા મોબાઈલ માટે નહીં હોણવું અચ્છું ભગવાન નું ભજન સિમ્પલ શાસ્ત્રી સંગીત આપણે અસલ ધીરે ધીરે થકી થાય એ હોણવું ને બચ્ચો પેટ મેં રહે તઈ વેરે બી વાત કરવી ને થકી ને પછી દેશી દવાઈ આલે બરગદ ની જડ નો રસ બરગદ કેવું રે સબ વધે ખૂબ આપણો ભી પરિવાર એવું વધે ભગવાન ની દયા થકી હે ને.
1: હવે સર જેમ કે આપે ઘણો અસલ સંદેશ આપણા ભાઈ બહેનો ને આપ્યો હે કે હરતે એણાની કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું હે ને હરતે એક બોન જે વગત ગર્ભ મેં સોરું ધારણ કરી રહી હૈ તઈ વગત તકી એને સંસ્કારવાન જે ચીજે હે એ કરવી જોઈએ એન તકી વાતે કરવી જોઈએ આ સબ વાતે આપે બતાવી. તો હું આપનો ધન્યવાદ કરું ચાહુંગા કે આપ અમારે કાર્યક્રમ તકી જુડે અને મને આટલી અચ્છી જાણકારી આલી.
0: રામ નામ.
2: તો સાથીઓ આજ કી બાતચીત સે આપ યે સમજ પાએ હૈ કે બચ્ચે કા સ્વસ્થ ભવિષ્ય કેવલ ઉસકે જન્મ કે બાદ શરૂ નહીં હોતા બલ્કિ ઉસકી નીવ તો ગર્ભાવસ્થા સે હી પડને લગતી હૈ. પહેલે જો હજાર દિન હોતે હૈ વો હમેં યે યાદ દિલાતે હૈ સાથીઓ કી માં કી થાલી સે લેકર બચ્ચે કી પહેલી ખુરાક તક પરિવાર કે સહયોગ સે લેકર સમય પર સ્વાસ્થ્ય જાંચ તક હર કદમ માયને રખતા હૈ. इसलिए गर्भवती महिला के पोषण को परिवार की जिम्मेदारी समझे. बच्चे के जन्म के बाद माँ का पहला दूध बच्चे को जरूर दें. तो जैसा कि बातें आज के इस कार्यक्रम में मेरी आपसे ढेर सारी हो चुकी हैं और समय भी हो चला है कार्यक्रम से विदा लेने का. तो विदा तो मैं जरूर लूंगी लेकिन जाने से पहले आपको मनोरंजन करवाना चाहूंगी एक और गीत के साथ में. तो आप बने रहिएगा कार्यक्रम सच्चा बचपन में और सुनते रहिएगा वागड़ रेडियो 90.8 FM.

કિસાન ભાઈ બોનો અણસ્કી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડસૂટ આશા કરા હ કે આજે કાર્યક્રમ મે અમારી આપ તકી જે ભી વાતે રહી હે ઈ વાતે આપને ગમી હોંગા તો કિસાન ભાઈ બોનો આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 આજે વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માતે અમારું ફોન નંબર હે 9460051234 તો કિસાન ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમની અણસ ટાઈમ માતે એક નવા વિષયને હાથે તારું દી રામ રામ રામ રામ.